0: ხონენ ოთლისაცე ონ თანიქოი გოსი სადელე ი აცები წინაჰატეთა solar eclipse kitty like ete ინტაია საკუტინი ტაკუტა კიტი ინტაკუტინი ტაკუტა გარე ი უნეც პენ კიტი იაკუტე სრი ნესონია კატატილე კიტი და ეჩო სოტენი სიკუტე ჩა იოტანი უდა სტეფენ ბენტინ ფილდ ჰერი დისი აიუნე ი ქანაკე ნაკიონო ხაიგო ზოქანი ქაგუტი გაინტა ქანაკიონო თაი ქანი ეკლიპს კიტი გაინტა Inta i ogote si suri neso pats atate suri kulu haun te hati. Inta tihter i ogoa eko karashona huete dicho CBC North website ke eko hata tila. Inta intuisi Marlene Groom sa ke heko taga.
1: Merci Mary Ann, kutu pita netri hani no bag ayeski si ipethe si tu pita neno panezo anite. Kutu pita netri hani no bag ayeski si yetun tri banya kilo yetun tri sa si yetun tri kanizin expert in hasi tu pita ne yetun tri banya ki tri solar eclipse das nilo yi tu pita ne bert in ha yi chanpa wulis chets in yilunani aans in yiladals in kanisi ni aante bert in ha henni yetun tri ای کنیزی آزی دری سایی دل زنان نه هنی ای یه دون دری خانت نه جان با ولش چه ستفن بندین فیل یه دینی ای وی سپین یه کزینز این کزینز این یا یه کزینز این یه دری نه این ها یه دینی دو دری دنگت ای غای نونات این کاغ این ده یه حد اوز این یه دری نیل این لد هنی ای یه دون دری Bert in C, yet in net two, three in it in hot day, ye three, nak eh ya in its in day, ye hot elite, ye penhole projector, ye hot in its in tennis on her henny, a ye hot in it in hot day, ye honest and in night and at a yen in C, ye great bearing reef, ye in Niagara Falls, Mount Everest, so ye cousins and it in then at high ye hot oats and ye three, ne ye in C, ye two, three, pan, ya kilo, ye three, ne. Eat a bit in Haniru, eat a yedri, but Kiru, eat a John CBC website, but in Hani, but you're the lot. Could you let a honey had to cut down three Salvation Army yet do John Bowles Chet on see ye didn't yet do three federal ye sampa yet on ni see ye haya hunt u ye den a bit city ha yet do three by ya key ye three all ye had to reach in homes a ye hold yet a low ye three den a ye but quamp on holdage ah ha ye had u bit city see ye three executive director ye Salvation Army it's in ye Tony Bachette ye didn't yet do three notes at DC a non-profit a yetuno na thousand a yenot a in leheni look another day April yet and a bit city a ye hai gara hen henni a yetu didn't yet do three ten a shy ye a ye bazini la si a kona yet and a bit city in lay a kasats and ye three sampa no a hulda cha ye three night and at least ni law a ye naya ratio ye three kinote ha ye a ye tilet u a ye three nil nil te quan hene a ye hot uya ki a ye set at on see ye but I set zine zule hene ye but I se sapa sapane zule hene ye hot us in a ye three ka gayets in a ye hot us in a ye three by a ye then it's a dean lissy ye don't drink a one hene then a chant a bit a dee do hene a ye don't drink at us in a ye tahane hene then a bit chant but a dee ye three government ye nil in tene zon li hene ye at oot ye then a bit in a new ye at oo ye then another row ye hot us in a unit in tene zon li ye hen new ye hot usen a yet e sampa in ilya te ye millions a ye hot usen a yet and a bit setti hot se hunt u hen jump a willis che ye drink or all did it e see ye cities in ye federals e sampa see ye tree then ye yaran sati le ye at u ye then a bit setti how ye at u sampa ye tree who clear by hell ye hot usen a yet and it's a dc ye kile a yet NWT